0: कार्यक्रम खेतीबाड़ी हमरावारा हंग्र किसान भाई बहन ने आपनी बोन जागृति
1: अने कल्याण काकानो
0: राम राम, राम। किसान भाई बहन आप सब हमरी रहो आपणो सामुदायिक रेडियो वाग रेडियो 90.8 एफएम ने आप सबनो स्वागत कर रहा आपणे आजनी कार्यक्रम खेतीबाड़ी में।
1: जागृति भाई जी टेम टेम माते आपणा आना कार्यक्रम ने माध्यम थी की भाई बहनों ने घणी ताजी ताजी बातें बताणो खेती संबंधी वातावरण वन नी बातें बताणो पशु नी बातें बताणो આપણા જનજીવન ની વાતે આપણે બતાડી રહ્યા તો આજે મારું મન થઈ રહ્યું કે આપણો આ જો વાગડ ક્ષેત્ર કહેવાય રાજસ્થાન નું દક્ષિણાંચલ બી આપણે કહી શકો તો આ પૂરી જનજાતીય સંસ્કૃતિ નું ખાસ ક્ષેત્ર કહેવાય આપણા ક્ષેત્ર ની જનજાતિ સંસ્કૃતિ ને જનજાતીય જીવન એમ કહી શકો કે આદિવાસી ભાઈઓ નું જે જનજીવન હે એ આ ક્ષેત્ર ની ખાસ મોટી વિશેષતા હે આપણે સબ જાણી રહ્યા કે આદિવાસી નું પૂરું જીવન જંગલ માટે આધારિત હે વન માટે આધારિત હે ને વન મેં હું કહેવાય વૃક્ષ ની તણ વૃક્ષ નું એમ કહી શકે કે આદિવાસી જનજીવન માં ઘણું મોટું મહત્વ હે
0: હવે કલ્યાણ કાકા ને આપણે આદિવાસી ભાઈ બહેનો ને જીવન માં આ વન નું હું મહત્વ હે ને વન ઇનન બલ્લે ને આપણે બલ્લે હરતે ઉપયોગી હે એ સબ વાતે આપણે કરંગા પણ કાર્યક્રમ ની શરૂઆત માં આપણે હામરીલા કાર્યક્રમ નું પહેલું ગીત ને મોરે કરા આપણી વાતે
1: ગણિત આજી વાત કરી જાગૃતિભાઈજી આપ તો ગીત હમરાવો ને ફેર આપણે આના વિષય ને મોરે વધાવંગ
0: હવે તો કિસાન ભાઈ બોન આપ સબ હાંભળતા રહો આપણો રેડિયો આપણી વાતે વાગર રેડિયો 90.8 FM માટે કાર્યક્રમ ખેતીવાડી ને

0: જાગૃતિ ભાઈ જી, આ ગીત તો ઘણું તાજું સંભળાવ્યું.
1: હા ભાઈ,
0: ને આપણે વાત કરી રહ્યા હતા કે આદિવાસી જનજીવન એની પરંપરાએ એના જીવન મેં વૃક્ષનું ઘણું મોટું મહત્વ હે. વૃક્ષની જે સંસ્કૃતિ હે, વૃક્ષનું જે જીવન ચક્ર હે, એ અમારા આદિવાસી જનજીવનની ઘણી પરંપરાએ જોડાઈ થકી હે. આપણે વાત કરા કે આપણા આદિવાસી ભાઈઓની જે જીવનશૈલી હે, એનાની જે આસ્થાએ હે ને એનાની જે પરંપરાએ હે, એનો આના કુદરતના હાથે એક ઘણો મોટો સંબંધ હે. એમ કહી શકાય કે આત્માનો સંબંધ હે. આપણા આદિવાસી જનજીવન પેડ પૌધ વનસ્પતિ અને પ્રકૃતિનું જે સંસાધન હે, એ ખાલી જીવન સલાભવાના સાધન નહીં હે, મતલબ કમાવાના અને ખાવાના સાધન નહીં હે, બલ્કિ વણને હાથે હાથે એના મેણાનું જીવનનું દર્શન દેખવા મળે આપણને, એના મેણાની સાંસ્કૃતિક વિરાસત દેખવા મળે, અને વેને હાથે હાથે આણા વન થકી આણા વૃક્ષ થકી એની આધ્યાત્મિક ચેતના હે, એ બી જોડાઈ થકી ભાઈજી. ખાસ કરીને આપણે જયારે વાત કરો રાજસ્થાન ગુજરાત અને મધ્યપ્રદેશ ને આદિવાસી અંચલમાં જે રોકડ હે, એના રોકડા ઉપર જેમ આદમી ને આદમી પ્રતિ ભગવાન પ્રતિ જે શ્રદ્ધા રે, એવી શ્રદ્ધા આપણા આના જનજાતિ ભાઈ ની એના રોકડ પ્રતિ હે. એના મેં ખાલી આપણે દેખો તો છાયા ફલ ફૂલ લકડી એ તો આલે છે, પણ પેઢીઓ થકી એના જે પરંપરાએ હે, એના જે રીતિ રિવાજ હે, એ આજે ભી એને સબને એક રાખવા મેં કામ આવી જાય. આજે આ સમુદાય અગર એક હે,
1: આપણે બજાર માં લઈ જતો એને ગમતું બી નથી.
0: ના ના ના ના, એ ઘણા વખત કે અમારે બજાર નહીં કામનું, અમારે તો વન હશે કામનું.
1: હોવે
0: ભાઈજી, દેખો આપડે કે વન મેં જયારે જમ વન ની વાત કરો તો ખાસ કરીને લીમડો હે, પેપરો હે, મવડો હે, આવડો હે, આવો વૃક્ષ થકી હું થાય કે ખાલી આપણને દવાઈ નથી મળતી, એનો પોષણ નો સ્ત્રોત બી, એના થકી એના જનજીવન નું પોષણ બી એના થાય. ને આણા રોકડ થકી ખાસ કરીને ઘણી જુડી પરંપરા હે, એની પરંપરા ને આપણે જોવા તો નાના સ્વર થકી લગાડી ને જે મોટા મોટા બુઝુર્ગ હે, જે આપણે દાના મન કહે, એનાની પૂજા અર્ચના હર પડાવ ઉપર આપણે દેખવા મળે. આણા રોકડ ની દાદા તો એના બાદ એના પૂરા જીવન મેં આણા રોકડ ની પૂજા અર્ચના એના દેખવા મળે.
1: હવે કલ્યાણ કાકે આપે ઘણી અશીલ વાત કરીને એના સાથે આપણે દે કહ કે આપણે જે કિસાન ભાઈ બોન હે, એ કારે હોસ્પિટલ યા ડોક્ટર કને ભી ન જાતા, સબતે કી પહેલે ઈ એના આ સબ જે વન હે એને થી કી જે ઔષધિ બને હે એને જ પહેલે કામ મળે હે.
0: બિલકુલ, લાખ રૂપિયા ની વાત કરી તો સૌ પહેલે આપણે લીમડા ની વાત કરો. કેમ કહી શકો કે આ લીમડો હે એ આપણા આદિવાસી સંસ્કૃતિ માં ખાલી એક રોકડું નહીં બલ્કિ ભગવાન નું એક રૂપ હે. એમ બી કે આપણને આરોગ્ય હાલવા
1: વાળું,
0: આરોગ્ય હાલવા વાળું એને દેવીને સ્વરૂપ થકીને આપણે પૂજો. સૌથી મોટી વાત ગ્રામીણ ક્ષેત્રમાં એ માને છે કે લીમડા ને નિશે દેવતા વાસ કરે, એટલે એની છાયા ભાઈને આપણે ખાવાનું બી કરો યા ખાવાનું ખ તો એને આપણે પુણ્યદાયક માને. ફેર એમ કે લીમડા ને જે ડાળી રે એને ઝાડુનો ઉપયોગ અગર સફાઈ અરુ નથી કરતા, એમ કે અગર લીમડા ની દોરી થકી ઘરમાં આપણે ઝાડો નાખ તાણ થકી ઘરમાં જે આપણી નકારાત્મક ઉર્જા હે એ હટાવવામાં બી આપણે કામ આવે. ખાસ કરીને આપણે દેખો કે વિવાહ હે, ફેર સોરો નો જન્મ થાય કે નવરાત્રી આવે, એના મેં નિયમ ને પત્તી થકી આપણે પૂરા ઘરને સજાવી બી હે, તાકે એનાથી હું કે વાતાવરણ તો શુદ્ધ રહેશ ને જે બુરી શક્તિ હે રે એનો આપણે ઘરમાં પ્રવેશ બી નહીં થાય. ભાઈજી, આપણે દેખ્યો કે આપણે ઘરમાં જયારે ઝાપો થાય તો આપણે દરવાજા માં તો શું કરો ખબર હે, લીમડા ની દોરી ટાંગી દઉં. તે લીમડા ની દોરી દેખીને જ ઘણા લોકો ને સમજ પડી જા ન તો એ ઘરમાં આવે કઈ કામ વતાડે, જાણે કે આના ઘરમાં ઝાપો થયો હોય, આના ઘરમાં આપણા સુચિતાની સ્વચ્છતા ની વાત કરો તો આપણા ગ્રામીણ લોકો ઘણો તો હજુ સમજે ભાઈ, તેના ખબર પડી જાય કે આના ઘરમાં ઝાપો થયો હોય, નાના બચ્ચાનો જન્મ થયો હોય, આપણે આપણા આના ઘરમાં પ્રવેશ થકી આપણને
1: બચવું,
0: એના ઘરમાં જવું નહીં જોઈએ.
1: હવે કલ્યાણ કાકા ને એના સાથે જઈ વધારે આપણને માતાજી થઈ જાય, યાની કે આપણે દી કહ કે આપણે શરીર માં છોટી છોટી ફૂંસી થઈ જાય જેને આપણે માતાજી કહ, તે વરે બી આપણે ઘરને બારતે આ લીમડોસ બાંધ હ, તે વરે બી આપણે ઘર માં કોઈ માંગવા વાળું આવી રહ્યું તો નહીં આવે કા કે એને એમ લાગે કે આ તો માતાજી હે યા પછી કોઈ ઝાપો છો હે તો આપણે ન જઈ શકતા.
0: બિલકુલ, લાખ રૂપિયા વાત કરીને ઘણા વખત મેં દેખ્યું હતું કે નાના હતા ને આપણે શરીર માટે ક્યારેક ખુજલી શરૂ થઈ જતી યા કઈ એવા દાગ લાગી જતા તો આપણે દાદી હે નાની હે આપણી મમ્મી એ શું કરતી કે લીમડા ના સોડા લાવતી ઘરે, એના લીમડા ના સોડા ને ઘસી ની દવા ટાઈપ થઈ જતો જેને આપણે એના લગાડી દીધી એના માટે આપણે હોજી થઈ જતું,
1: હોજી થઈ જતું.
0: ઘણા વખત નાના સોરા ને ખુજલી થઈ જતી હતી, સોરી અને માતા માં જુએ પડી જતી હતી ને કઈ પ્રકારના એવા ત્વચા ના જયારે રોગ થતા હતા સાંભળીના તો કઈ નહીં કરતા લીમડા ને ડોળી નાખી લીમડા ને પાને નાખીને પાણી ના અસલ ઉકાળતા અસલ પાણી ઉકાળી એનાથી એને જીલાડી દેતા હતા. એને જીલાડવા થકી જ એક બે ત્રણ વખત જીલાડી દીધું તો એનાથી એને બીમારી અને એને મુક્તિ
1: મળી જતી હતી. હવે તો જેમ કે કલ્યાણ કાકા આપણે વાતે કરી રહ્યા, આપણે કિસાન ભાઈ બહેનોને જીવનમાં વનનું શું મહત્વ હે ને, આ વનની જે ઔષધિ હે એ શું કામ આવી શકે, તો આ વાતે તો આપણે અગાડી બી કરંગા, પણ એના પહેલા એક ઓર ગીત સાંભળી લો ને મોરે કર આપણી વાતે.
0: અરે વાહ વાહ વાહ ભાઈજી, ગીત સંભળાવો ગણિતાજી વાતે.
1: તો કિસાન ભાઈ બોન, આ બને થકે રો કાર્યક્રમ ખેતીવાડી મેં આપની બોન જાગૃતિ
0: અને કલ્યાણ કાકાને હાથે અને ભાઈઓ બોનો સાંભળો આ ગીત.

0: જાગૃતિ બોન ગીત તો ઘણું તાજું સંભળાવ્યું.
1: હવે
0: લીમડાની જયારે વાત કરો તો લીમડો તો આપણે બદલે બહુ ઉપયોગી છે. સંતાનના જન્મ થકી એમ કહી શકો કે બુઝુર્ગ વ્યક્તિનું ગરમે કાર્ય મોતમરણ બી થઈ જાય તો આ લીમડો ઘણો કામ નો આવે.
1: અને
0: જયારે આપણે સ્વચ્છતાની વાત કરો, સફાઈ ની વાત કરો તો લીમડાનો આપણા જીવનમાં ઘણું મહત્વ છે. આપડે હા સવારે સાંજે લીમડાની ધૂણી ભી તો કરે ગરમે
1: મસરો
0: નાઈ જાય, ફેર આપડા કોડ માં પશુશાલા રે માં કરી ભી ધૂણી કરી શકે. વેને હાથે સૌથી મોટી વાત કે આજકાલ જે આપડે આધુનિક જગત માં પારંપરિક ખેતી ની જૈવિક ખેતી ની વાત કરે પરિણામે કીટનાશી ના રૂપ માં આપડે લીમડો અને લીમડાની લીંબોળી એ ઘણી કામ આવે. તો આ તો હતી ભાઈજી લીમડાની વાત. ભાઈજી હવે આપણે વાત કરો મવડાની. મવડાનું આપણા જનજાતિ જીવનમાં ઘણું મહત્વ છે. આનું જેટલું મહત્વ એટલું કેનું મહત્વ છે. મવડા થકી આપણા જનજાતિ જીવનને જીવિકોપાર્જનનું બહુ મોટું સાધન માન્યું છે. આના થકી ખાલી પોષણ જ નહીં મળતું હોય, બલ્કિ આ આપણી ધાર્મિક સામાજિક અને સાંસ્કૃતિક માન્યતા બદલે બી બહુ મહત્વ રાખે. આ રોકડું જયારે લાગે તો એના જયારે ફૂલો આવે અને ફૂલો લગભગ પસાર થકી લગાડીને 8 વર્ષ સુધી આ ફલ હાલવાળો આપણને બહુ મોટો પેડ છે. તો આના થકી હું થાય કે એક સ્થાયી પ્રાકૃતિક સંપદા આટલા વરવધી જો મવડો ચાલે તો મવડો હોય એક સ્થાયી રૂપ થકી આપણને એક પ્રાકૃતિક સંપદાના રૂપમાં જીવન આપણા જીવન સાથે જોડી થકું હોય. ફેર આના જે ફલ લાગે જેને આપણે મવડો કહ જેને મવડાનું ફૂલ કહ, આ રોકડો એવું હોય કે આના ફૂલ કામ આવે. ફલ તો આવે જ આવે,
1: એના
0: ફૂલ બી ઘણા કામ આવે. તેના મવડાના ફૂલોને ઉકવી ને આપણે જે ભાઈ લોકો એના લડ્ડુ બનાવે, એની ચટણી બનાવે ને ઘણી ખરી દવા બી આના મવડાનું આપણે કામ મેલે. ને જયારે પછી આના બીજ આવે જેને બીજને આપણે દોર કહ, એના બીજનું તેલ કાઢે તો દોરિયા તેલનું જે ભોજન બનાવી કાફી પૌષ્ટિક રહે ભાઈ. આપણા શરીરને માલિશ કરવા, શરીરમાં કાંઈ તકલીફ થઈ ગયો, હડ્ડીમાં કાંઈ તકલીફ થઈ ગયો તેને માલિશ કરવા રૂપી આના દોરિયા તેલનો ખૂબ મોટો ઉપયોગ છે આપણે. તો એમ કહી શકીએ કે આપણા આદિવાસી સમાજ એ મહુવાને તેમ કે મવડો હોય એ તમારે ધનનું વૃક્ષ છે. કેમ કે લોકો કહે ને કે રોકડા પૈસા થોડા લાગે, પણ આ મવડો એક એવું વૃક્ષ છે કે જે એને 12 મહિના પૈસા હાલવાનું
1: કામ કરે.
0: હવે એને આતે આતે આપણે જયારે વાત કરી રહ્યા તવે એક બીજું પોદું આવે છે આપણે આંવલાનું. તો ભાઈજી આંવલાનું આપણા જીવનમાં ઘણું મહત્વ. આંવલા એક તરફથી એમ કહી શકો કે આપણા શરીરમાં રોગ પ્રતિરોધકની ક્ષમતા પેદા કરવા વાળું બહુ મોટી દવા છે. આપ કહી રહ્યા ને શરૂ શરૂ મેં કે અમારા જનજાતિ ભાઈ કાળે અસ્પતાલ ને જાય, કાળે બજાર ની દવાઈ નહીં લાવે. તો જેને જીવન મેં મવડો હે, લીમડો હે ને આંગણે આંવળાનું પેડ હે, આવા આવા પેડ ને ઔષધિય વૃક્ષ હે, એને બજાર માં જવાની શું જરૂરત હે?
1: એને
0: દવા લેવાની કે એને માંદા પડવાની શું જરૂરત હે ભાઈ?
1: હોવે
0: હે, આંવળો એક ફળ નથી બલ્કે એક પરંપરા હે, એક આસ્થા હે ને પોષણ નું સૌથી મોટું સાધન હે. આપણે આંવળાની પૂજા ભી કરે, આંવળાનું આપણા જીવનમાં ઘણું મહત્વ ભી હે. આ વૃક્ષ એવું હે કે 12 મહિના લીલું લીલું રે, ને ખાસ કરીને આ જયારે ટાળના દાડા આવે હિયારામાં આના પર ફલ લાગે. અને આનું ફલ જયારે પૂરે રૂપ થી પાકીને તૈયાર થઈ જાય તો એમ કે આંવલાના ફલ માં વિટામિન બી રે, વિટામિન બી ઘણું રે.
1: અને
0: અગર શરદીમાં આપણે આંવળો ખ, કારણથી આપણા શરીરમાં જે રોગ પ્રતિરોધક ક્ષમતા છે એ વધી જાય ને આ આપણા શરીર બદલે ઘણું લાભકારી રે ભાઈ. ને ખાસ કરીને આપણે જનજાતિ ક્ષેત્ર ની વાત કરે ત્યારે આદિવાસી ભાઈ એની તો આ લોકો કરે કે આંવલાને હુકાવી દે, પછી એનું સુરણ બનાવે, એનો મુરબ્બો તૈયાર કરે, આંવળાનો અચાર બી નાખે, એમ કરીને એના અચારને આપણે સુરક્ષિત રાખી શકીએ. ને એક પરંપરા કે એમ કે વર્ષભર આને એક દવાના રૂપમાં લોકો કામ કરે,
1: મુરબ્બો
0: ખાઈ શકે, આંવળાનું ચૂરણ ખાઈ શકે, યા પછી એનો અચાર બનાવીને બી
1: ખાઈ શકે.
0: ને બીજી મોટી વાત એ કે આંવળાના ચૂરણ થકી આપણે વાર ધોવાનું કામ કરે. ઘણા ભાઈ આપણે ગામમાં તમે શેમ્પુ એમ બધું વાપરતા નથી કોને, એને બદલે તા એડા બેડા આમળાના જે ઔષધિ રે, ખાસ કરીને આમલો રે, એના આમળાના ચૂરણ થકી બી આપણા વાર ધોવે, આપણા વાર જે ઉલજી જાય એને સુલઝાવી શકે. ખાસ કરીને રક્તને શુદ્ધ કરવા બદલે અને શરદી જુખામ હરકા મોસમી જે બીમારી થઈ જાય આપણને એની રક્ષા કરવું આના આમળાનું ઘણું મહત્વ છે ભાઈજી. તો હવે આપણે દેખી શકો કે સામાજિક ને પારંપરિક દ્રષ્ટિથી આંવલાનું ખાસ મહત્વ છે. એમ કે આંવલા નવમીને દાડે આપણા જે આદિવાસી પરિવારે આની પૂજા બી કરે ને મહિલા એ આંવલાના રોકડા ને છે ભાઈ ને વ્રત ને કથાએ સાંભળે ને પરિવારને સુખ સમૃદ્ધિ અને આપણે સંતાનની સુખી રહેવાની કામના બી કરી. ને એમ કે ખાસ કરીને આ રોકડું હોય અધિક ઉંમર વાળું, મતલબ મનુષ્યને અધિક ઉંમર આલે ને સમૃદ્ધિ બી આલે. એને રોકડાને પાય અગર તમે દીવો લગાડો, તીજ ને તહેવાર માટે અગર એની પૂજા કરો, એને થોકમાં પાણીને અર્ઘ્ય આલો, મતલબ પાણી અર્પણ કરો, તો આજે બી ઘણા ઘરે મેં આ પરંપરા નિભાવી દે કે ઘરને આંગણે આંવળો રહે, તાવણા તારે દીવો લગાડવો, રોજ પાણી પાવવું. ને એમ કે આંવળાનું વૃક્ષ ન કેવલ આપણા શરીર ને સ્વાસ્થ્ય ની રક્ષા કરે પણ આ એક એવી જીવંત કડી હે જે આજે ભી આદિવાસી સમાજ ને પ્રકૃતિ પૂજા અને પરંપરા થી જોડે હે. તો બાજી દેખો આનાથી કેમ લાગી રહ્યું આપણને કે આ જે વૃક્ષ હે આમ તો પૂરી સંપદા હે, પૂરો વન હે, એ આદિવાસી જનજીવન થી જોડાયેલ થકે, પણ આ કુછ વિશેષ પ્રકારના જે વૃક્ષ હે એનું જે જીવન ચક્ર હે એનાથી કે અમારે આદિવાસી ભાઈઓ નું જનજીવન ને એની પરંપરાએ ખાસ રૂપ થકી જોડાઈ થકી.
1: હોવે તો જેમ કે કલ્યાણકાકા આજે આપણે ઘણા ઘણી વાતે કરી, આપણે બતાડ્યું આપણે કિસાન ભાઈ બહેનોને કે એને બદલે વન કેટલા ઉપયોગી હે ને, મહત્વ રાખે હે. તો હવે આપ દીકરી રહો કે ટાઈમ થઈ ગયો હે સૂટો પડવાનું, તો સૂટો તો પડંગા પણ સાથે સાથે સાંભળી લે એક ઓર ગીત ને મોરે પડ સૂટા.
0: બિલકુલ તાજી વાત હે, ગીત સાંભળો ને પછી જાઓ.
1: હોવે

0: ફાઈવ જી આ ગીત તો થયું પેલું ને કાર્યક્રમ નો ટાઈમ બી પૂરો થઈ રહ્યો
1: હવે.
0: એના પહેલા આપણે સુટાપડા, આપણે બી એક પરંપરા હે, જેમ જનજાતિ ભાઈ રોકડા સાથે પરંપરા નિભાવે, તો આપણા કાર્યક્રમની પરંપરા હે કે સાથે સાથે ભાઈને આપણો પતો બતાડો, આપણો ફોન નંબર બતાડો ને આપણો ઈમેલ આઈડી હે એ બતાડો, પછી સુટાપડા.
1: હવે તો કિસાન ભાઈ પણ લખી લો અમારું પતું. અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગર રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારે અણા નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234. તો કિસાન ભાઈ બોન, ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં એક ના વિષય ને હાથે તાર હુધી રામ રામ
0: રામ રામ.

0: મારું નામ ગિલ્લી હે ને હું મુન્નીની મોટી બોન હું. એક દાડો સ્કૂલ થકી આવી તો દેખ્યું કે મુન્ની ઘણી રોઈ રહી હતી, તો હું સમજી કે પાણીની તર લાગી રહી હે. તો હું દોડીને બા કને ગઈ ને કીધું કે બાબા મુન્નીને તર લાગી હે તો એને પાણી પીવડાવ દે. બાએ હફતિંગ ના કહી દીધું ને મને કીધું કે 100 મહિના સુધી મુન્ની કેવલ એની માનું દૂધ જ પીએગા, ને અગર આપણે મુન્નીને કાંઈ ભી ખવડાવંગા તો એને દસ્ત લાગી જાગા. તો પછી બીજી વખત મુન્ની રોઈ તો મેને કાન મેં કહી દીધું કે 100 મહિના સુધી તને કેવલ માનું દૂધ જ પીવું હે.
1: સ્તનપાન વિકલ્પ નહીં સંકલ્પ હે.
0: એક માં જો પૂરી ઉમ્ર પરિવાર કે લીએ અપના સબ કુછ દે દેતી હૈ, ક્યા ઉસે અપને હી ઘર મેં અપને નામ કી જમીન નહીં મિલની ચાહીએ?
2: એક બેટી જો સપને લેકર બડી હોતી હૈ, ક્યા ઉસે વાકઈ ઉતના હક મિલતા હૈ જીતના ઉસકે ભાઈ કો?
0: ભૂમિ અધિકાર સિર્ફ દસ્તાવેજ નહીં, યે સુરક્ષા હૈ, સન્માન હૈ ઔર મહિલા કી ઉસ પહેચાન કા પ્રમાણ જિસે અક્સર હમ નજરઅંદાજ કર દેતે હૈ.
2: આઈએ આજ હમ બદલાવ કી શરૂઆત કરેં, મહિલાઓ કો દે ઉનકા હક જમીન પર ભી જિંદગી મેં ભી. મહિલાઓ કે ભૂમિ અધિકાર ક્યુંકિ બરાબરી કા વાદા પૂરા ભી હોના ચાહીએ. વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.

0: ભાઈ બોનો, ઘર થકી નીકળતે વખત કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ. માની દુઆ, પિતાની ઉમેદ, નિસોરની મુસ્કાન
1: હોવે એટલે ગાડી ધીરે ચલાવો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ લગાડો.
0: એક નાની સી સાવધાની હેત જિંદગી બચાડી લેગા. સડક સુરક્ષા અપનાવો, કેમકે ઘેરે કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ.
1: વાગડ રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
0: ગ્રામ સભા મે બોને બોલે હૈ તો ફેસલા મજબૂત થયે હૈ. વન અધિકાર સિર્ફ કાનૂન નથી, માં જંગલ થકી જોડ્યું બોનો નો રિશ્તો હૈ. જે જંગલ મે હમઝે હૈ ઈ એને રક્ષા કરે હૈ. તો આવો બોના ની ભાગીદારી બઢાવા, ગ્રામ સભા મજબૂત બનાવા ને જંગલ નું ભવિષ્ય સુરક્ષિત કરા. બોના ની આવાજ વિકાસ ની અસલી પહેચાન હૈ.
1: વાગડ રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.